0: धन्यवाद હું મા સારંગ શિવભોગ જણાવે છે પૂર્ણ સંક્રાંતિ આપણો પૂર્ણ સંક્રાંતિ નૂઆ વર્ષ ઓડિયાર સેથિપાઇં હું આઉથરે મા સારંગ વગેરે પ્રાર્થના બધું હું ભણીકુ ભલે ખુશીરે તા પરિવાર ગુરુ ખંડ એ પ્રાર્થના રહું છું નમસ્કાર
1: નમસ્કાર જય મા સગળા